ભૂતે ડોરાને કહી હતો સમજે પોરા કહા બસન બધ ગાભે ગુંગ જતન કરે તો પી સ્વરૂપાંગ કે પિંગલ પર્વત પર પવન નહીં હો તો આ સુગમન કર તાર કરુણા મેં દિન બેનથી કરે નાનક તુમરી કૃપા તરાય સંગ સાય સુ આવે નાચિત દોબેરાય તા સુપ્રીત બલવક ગ્રહ પિત્ર બસે નંદ કેર માય રંગ રસ દૃઢ કર માને મને પ્રતીત કાલ ના આવે મૂળ ચિત